જગા હિ તેથી દેખા કોઈ કેસી પ્રકાર રા કૂડા કચરા ના પાવતા એ તકઠે દેખા કૂડાદાન જો સ્યું રખ રહ્યું હોય તાકી તુસે કોઈ ભી ચીજ ખાઓ તે તારે જેડે ભી કાગજ હો યા ફેરી છિલકે હો તા સે દેખે તુસે કૂડાદાન જેડા રખ રહ્યા તેતા ભીતરી જોશે પાઓ કેને સૌગી આ સારી જેડે ભી દેખે ભી ગામા મંજ જો ભી ગલિયા હો રસ્તે હો યા ફેરી આ સારી સડક હો તા સ્યું ભી દેખે ભી સાફ સુથરી જોશે હોણી ચીએ તાકી દેખે ભી આ સારો મરે સ્વાસ્થ્ય કઠે એ ચીજ બડી જરૂરી કેને સૌગે દેખે ભી આસા જો તાજી હવા કેને હોર આસારા જેડા પર્યાવરણ હા સે ભી જો છે સાફ સુથરા જો છે બની રહ્યા રહો તા એ સારી ચીજ દેખે ભી એસ અભિયાના રે જરીએ જો છે લોકા જો જાગરૂકતા ફેલાણે કઠે એ જેડા સ્વાસ્થ્ય સ્વચ્છ ભારત અભિયાન જો છે ચલાઈ રહ્યા હોર એમ દેખા મહારાજ કે ભી સાફ સફાઈ રા મહત્વ તો દેખા ભી સબની જાણે હોર આપણે આસેપાસે હોર ઘરા આંગણા યા તા દેખા ભી આસે સાફ સફાઈ કરાએ તો અહીંયા ચારે દેખ્યા ભી કેથી ભી ચલ રહેતા તેથી કેસી પ્રકાર રા કોઈ કૂડા જો છે નહીં સટના ચીએ એ દેખ્યા ભી કુછ માણવારી ઇતની બધિયા આદત હોય કે ભી સ્યું દેખ્યા ભી કોઈ ભી ચીજ ખાઓ તો સ્યું દેખ્યા ભી તે તરા જો ભી કાગઝ હો સે દેખ્યા ભી આપણે જેડે જોડું જો છે પાયરા હોય યા ફરી જેબા રાખી કેને જેથી તેના જો કૂડાદાન જો છે સૂજા તેથી દેખ્યા ભી તેસ ડબ્બે અંદર જો છે પાઈ દે તા એ આદત દેખ્યા ભી સબની મંજ જો છે હોણી ચીએ હોર સબની એ તકઠે દેખ્યા ભી જાગરૂક હો તે ભાઈ એ અભિયાન જો છે સફલ હોણા ક્યુંકિ દેખા સબની જાણે કે ભી જેડા સાફ સફાઈ એ તારા મહત્વ માણવા કઠે કિતના જરૂરી હા હોર સૌગી દેખ્યા ભી આ સારા જેડા પર્યાવરણ હા સે ભી સાફ સુથરા બની રહ્યો તાકી દેખ્યા ભી માણવા જો સ્વસ્થ હવા કેને આ સારા જેડા દેશ હા સે જો છે સાફ સુથરા બની રહ્યો તમારા જેતા થોડી જી ગલબાત હોઈ ગઈ એ ભાઈ જાંદે જાંદે એક બાંકા જ્યા લોકગીત તુસા જો હોર સુનાના લારા તા સુના તુસે લોકગીત